0: ને
1: અચ્છા
0: બોલે નહીં ભાઈ મેં ભી કુછ તો ભી દે તો બોલે અચ્છી બાત હે જે ભાઈ બોલે આજ હી હેઝ ગિવન ધી બટર મિલ્ક
1: અરે વાહ
0: મિલ્ક લાકે 60 પીસીસ લાયે હા 60 મે એક ભી દૂસરા હમ જ્યાદા લેંગે બોલે તો ભી નહીં બચા
1: અચ્છા
0: 60 ખતમ હો ગયે
1: અરે વાહ
0: યે વેરી બડી વેરી વેરી હેપી ક્યોંકે કમ્પલસરી સમર મે હમ ક્યા એક પેકેજ બના કે ઉસમે બાદ યે એક છોટા ટવલ નેપકિન ડાલ કે દિયે ઓર કાલા મિક્સર હો યે બિસ્કિટ ઓર ચોકલેટ દિયે પર આજ જો એસો હોના બોલ કે બટર મિલ્ક હમ બોલે ક્યા દેતે સબ બોલતે નહીં નહીં મેં બટર મિલ્ક ખાતી બોલતે અમિલ કા હે અમુલ કા લા લેતે મિલ કે આજ લા લી સબકો ડિસ્ટ્રીબ્યુશન કરે ઓલ આર પીપલ આર વેરી હેપી બાય દેટ ઓલસો
1: જી સર
0: બટર મિલ્ક ઓલસો આપકો બહુત હી કામ આતા હે
1: હા બિલકુલ બિલકુલ
0: ધીસ ઇઝ ધ થિંગ વી આર ગોઈંગ ટુ ડુ ઇન માય પાર્ક તો એક એક એક એક લોક જો દિલ કો આયે વો લોગન દેતે રહેતે હમ ઉસકો ડિસ્ટ્રીબ્યુટ કરતે
1: વેરી નાઇસ જેસ્ટર સર થેન્ક યુ ફોર શેરિંગ ધીસ વિથ અસ
0: થેન્ક યુ મા
1: જી और हेलो रेनबो से जुड़ने के लिए अगर आपको डायल करना है और आपकी टिप्पणीज शेयर करनी है हमारे साथ तो डायल कीजिए 0402323-0030 या 0402970-4715 इनमें से किसी नंबर से कनेक्ट कर सकते हो आप और आप जुड़ेंगे डायरेक्टली हमारे एफएम रेनबो के स्टूडियोज़ पर हेलो रेनबो शो चल रहा है फ़ोन इन प्रोग्राम और हम बात कर रहे हैं गर्मी को किस तरह से मैनेज करें इसके बारे में बने रहिए हमारे साथ इसी चैनल पर
2: నేను ఎం శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్ పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు